0: તો
1: એખલે ફાન વિદાળવી એ અહરિંગ કૌમ ગે મીહુને અલ્લાહ વરે વિસ બડા જેબા મીહુન ગે મચ્ચા ઇજ્જત રેવે ગે વની અહરિંગ ગે ગાતિમા ગે મીસ કોલ હેયે આદિ એકલાંગી તિયબા મીહુન ગે ફુરગ હદ દુ કુફાવા ફરાતે કમ ગા તિયબા મીહુન હદાફી મુય હમ કશવરું અહરિંગ ગે વેરી રસકલાંગી તિયબા મીહુન કુરા કંત ફુરી હમય દિન વડગમવા રસકલાંગી.